આપીને આપ સાચો આપીને રચ્યો નાઓ દોઈ કુતર સાચીએ કર આસન ડીઠો ચાઓ દાતા કરતા આપ તું તુસ દેવે કરે પસાઓ તું જાણો સબ સેવે ના સે જિંદ કવાઓ કર આસન ડીઠો ચાઓ કર આસન ડીઠો ચાઓ।